0: દોષ રે, મારું સ્વચ્છ શૌચાલય.
1: અરે અરે નહીં, સ્વચ્છિકા સ્વચ્છિકા કી યે ચમક હૈ, મેરી ગંદગી કો નિગલ રહી હૈ, મેરી બીમારીઓ કા સાયા ખતમ હોતા જા રહા હૈ, સુજલ કી બાતે લોગો કી આદતે બદલ રહી હૈ, અબ અબ મેં કહાં જાઉં, અબ અબ મેરા મેરા ઠિકાના કહાં હોગા, શૌચાલય શૌચાલય કા નિયમિત રૂપ સે રખ રખાવ ભી હો રહા હૈ, નાલી સાફ કર દી, અબ મેં કહાં જાઉં, ઘર પર હી કૂડે કચરે નિપટાન હો રહા હૈ, ઘર કા ગંદા જલ ઘર કે કિચન ગાર્ડન મેં સોખતા ગડ્ઢા મેં હી પ્રયોગ હો રહા હૈ, મેં ક્યા કરું.
2: સ્વચ્છિકા, સુજલ કુમાર ઓર ગાંવ વાલે મિલકર રેલી નિકાલતે હૈ, સબ મિલકર નારા લગા રહે હૈ, સુજલ કી બાતો કો ગાંવ વાલો ને દોહરાયા હૈ, ખુલે મેં શૌચ કો ના કહો,
3: બીમારી કો દૂર ભગાઓ,
2: શૌચાલય સાફ રખો,
3: સ્વચ્છ ગાંવ બનાઓ,
2: અપના કૂડા કચરા કરો સહી નિપટાન,
3: તભી બઢેગી ગાંવ કી શાન.
2: દૂષિકા થક કર ગાંવ કી સીમા પર બેઠ કર રો રહી હૈ.
1: મેને કભી સોચા નહીં થા કે તુમ સબ સચ મેં બદલ સકતે હો, તુમ સબને સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અભિયાન મેં જન ભાગીદારી કે સાથ સાથ લોગો કી સોચ કો ભી બદલા, અબ મુજે જાના હોગા.
2: ગાંવ કી મહિલાએ સ્વચ્છિકા કો ફૂલો સે સજા રહી હૈ, બચ્ચે નાચ રહે હૈ.
3: તુમ સબ કી મહેનત ને દૂષિકા કો હરાયા, લેકિન યાદ રખો, અગર સફાઈ કી આદત છૂટી તો વો લોટ સકતી હૈ, ઇસલિયે સફાઈ કો આદત બનાઓ, મજબૂરી નહીં.
1: અરે અરે ગાંવ વાલો, શૌચાલય મેં રોજ રોજ સફાઈ કી ક્યા જરૂરત હૈ, ગંદા તો હોના હી હૈ ના, એક દિન છોડ દો ક્યા ફરક પડતા હૈ, ગાંવ મેં કૂડા કચરા ફેલને દો ઓર જલ જમાવ ભી હોને દો ના.
2: ફર્ક પડતા હૈ, બહુત ફર્ક પડતા હૈ દૂષિકા, ગંદે શૌચાલય ઓર ગંદગી સે હી બીમારીયા બઢતી હૈ, અગર હમે રોજ સફાઈ કરે તો તુમ દમ તોડ દોગી.
3: યે દૂષિકા ફિર સે ગાંવ મેં આકે હમારા ઘરો મેં બીમારી ફેલાના ચાહતી હૈ, દેખો તો કેસે ભૂતની કી તરહ હસ રહી હૈ, ગાંવ વાલો અબ સે સફાઈ કો અપનાઓ.
1: ઔરતે હી તો કરતી હૈ યે સાફ સફાઈ, પુરુષ ક્યું હાથ લગાએ, અબ નહીં બોલોગી.
3: સફાઈ કિસી એક કા કામ નહીં, યે પૂરે પરિવાર કી જિમ્મેદારી હૈ, અગર સબ મિલકર સાફ કરે તો કિસી પર બોજ નહીં પડેગા. ઓર સુનો, સબ લોગ શૌચાલય કે પ્રયોગ કે સાથ જરૂરી હૈ હાથ ધોના, શૌચ કે બાદ હાથ ન ધોના બીમારી કો ન્યોતા દેના હૈ, હાથ સાબુન સે અચ્છે સે ધોના ઉતના હી જરૂરી હૈ જીતના ખાના ખાના.
2: હમ સબ સમજ ગયે હૈ દૂષિકા. દૂષિકા
3: અબ તુમસે નહીં ડરેંગે,
2: શૌચાલય કો સાફ રખેંગે ઓર ઉપયોગ કરેંગે, હાથ ધોએંગે ઓર ગાંવ મેં સ્વચ્છતા કરેંગે.
3: હા હા જરૂર,
2: ઓર હમારા ગાંવ ODF પ્લસ મોડેલ બનાએંગે, તુમ્હેં દૂર ભગાએંગે.
1: ઓહ તુમ યે સબ ક્યા કર રહે હો, લોગો કો મેરે ખિલાફ ભડકા રહે હો.
3: નહીં દૂષિકા, હમ ઉનકો સિર્ફ જાગરૂક કર રહે હૈ, સૂખા ઓર ગીલા કચરા કો સહી તરીકે સે નિપટાન કરે, ગંદલા જલ કે લિયે સોખતા ગડ્ઢા ઓર સહી તરીકે સે નાલિયો કા નિર્માણ, સાથ હી રખરખાવ કિયા જાય, પ્લાસ્ટિક કી થેલી કા ઉપયોગ ન કરે, મલિય કચરા પ્રબંધન કે લિયે ગાંવ કે આસપાસ FSTP બનાએ, યા પાસ કે શહેરી FSTP યા STP મેં જુડે.
2: ગાંવ રામદેવાડી અબ નહીં રહા પહેલે જૈસા, હર ઘર મેં શૌચાલય હૈ, લોગ કૂડા કચરા બહાર નહીં ફેંક રહે હૈ, ઓર મેં જલ જમાવ નહીં હો રહા હૈ, બચ્ચે બીમાર નહીં હોતે, મહિલાએ સુરક્ષિત હૈ, ઓર દૂષિકા હાર ચુકી હૈ. ये है असली स्वच्छ सुजल गांव की तस्वीर.
4: स्वच्छ भारत का सपना है,
2: हर गली में स्वच्छता है,
4: शौचालय की जिम्मेदारी,
2: हर दिल की अब तैयारी.
0: सुजल स्वच्छ गांव, सुजल स्वच्छ भारत,
2: सबका साथ, सबका विकास, सबका विश्वास, सबका प्रयास, यही है नए भारत की पहचान।
3: मजा आ गया ना? हमारे कैरेक्टर स्वच्छिका सुजल कुमार को लेकर रामदेववाड़ी गांव में स्वच्छ भारत मिशन ग्रामीण में हुई कमी को लेकर इस तरह का नाटक खेला जा रहा है। इस रेडियो कार्यक्रम के अलावा और लोग इस स्वच्छ भारत मिशन ग्रामीण का जन आंदोलन के जरिए बता भी रहे हैं कि ये मिशन भारत की प्रगति में योगदान दे रहा है। आइए संदर्भ में एक स्वच्छाग्रही से की गई बातचीत सुनते हैं।
2: स्वच्छाग्रही ये कौन होते हैं?
3: स्वच्छाग्रही वे व्यक्ति होते हैं जो स्वच्छता के प्रति गांव में जागरूकता फैलाने और लोगों को स्वच्छता के महत्व के बारे में शिक्षित करने में महत्वपूर्ण भूमिका निभाते हैं। ये लोग स्वच्छता को बढ़ावा देने और समुदाय में स्वच्छता की आदतें विकसित करने के लिए काम करते हैं। ऐसे ही एक स्वच्छाग्रही अब हमारे साथ है। श्रोतेहो नमस्कार, आपण ऐकताय आमचा विशेष कार्यक्रम। आज आमच्या सोबत आहेत गावाचे स्वच्छाग्रही श्री गणेश पाटील सर। गणेशजी, तुमचं स्वागत आहे।
5: नमस्कार मॅम।
3: नमस्कार।
5: माझ्याकडून आणि माझ्या गावातील सर्व ग्रामस्थांच्या वतीने सर्व श्रोत्यांचे मनस्फूर्त नमस्कार।
3: नमस्कार। गणेशजी, सगळ्यात आधी मला सांगा ना, एक स्वच्छाग्रही आपण गावात काय काय काम करता?
5: आमचे काम फक्त गावाची स्वच्छता करणे एवढेच नाही तर प्रत्येकांमध्ये स्वच्छताची सवय निर्माण करणे हे तितकं महत्वाचे आहे। आम्ही घरोघरी जाऊन नागरिकांशी संवाद साधतो, मुलांना हात स्वच्छ धुण्याची सवय, शौचालयाचे नियमित वापर आणि कचरा एकत्र न टाकता योग्य ठिकाणी टाकण्याचे मार्गदर्शन करतो, वेळोवेळी स्वच्छता मोहीम राबवतो आणि ग्रामपंचायतच्या सहकार्याने गाव स्वच्छ ठेवण्याचा प्रयत्न करतो।
3: वा वा, पण या सगळ्यासाठी गावातील लोकांचा सहभाग आणि प्रतिसाद कसा मिळतो?
5: सुरुवातीला लोकांना समजावून सांगण्यासाठी थोडे कष्ट सहन करावे लागले।
3: बर।
5: परंतु आता परिस्थिती खूप बदलली आहे। महिला, युवक आणि शाळेतील विद्यार्थी स्वच्छता मोहिमेत मोठ्या उत्साहाने भाग घेतात। तेव्हा संपूर्ण गाव एकत्र येते तेव्हा काम अधिक सोपे आणि प्रभावी होते।
3: बर। मला सांगा ना गणेशजी, की तुमच्या गावागावामध्ये शौचालय आहे आणि त्याचा उपयोग होतोय का?
5: हो, आमच्या गावातील जवळपास सर्व घरांमध्ये शौचालयाची सुविधा उपलब्ध आहे। सर्वात आनंदाची गोष्ट म्हणजे आता बहुतांश ग्रामस्थ उघड्यावर शौचालय न जाता शौचालयाचाच वापर करतात, त्यामुळे गाव स्वच्छ राहते आणि अनेक आजारांपासून संरक्षण मिळते।
3: अच्छा अच्छा, गावातील कचरा प्रबंधनासाठी काय व्यवस्था करण्यात आलेली आहे?
5: आम्ही ग्रामस्थांना ओला आणि सुका कचरा वेगळा ठेवण्याबाबत जागरूक करतो, सेंद्रिय कचऱ्यांपासून खत करण्यासाठी प्रोत्साहन देतो, नाल्याची नियमित स्वच्छता, सांडपाण्याची योग्य निचरा आणि सार्वजनिक ठिकाणी स्वच्छता यावरही विशेष भर दिला जातो। प्रत्येक कुटुंबाची आणि आपली जबाबदारी पार पडली म्हणून आपले गाव कायम स्वच्छ आणि सुंदर राहील।
3: वा वा। आणि शेवटी जाता जाता गणेशजी, गावकऱ्यांसाठी तुम्ही काय सांगाल, काय संदेश द्याल?
5: माझी सर्व ग्रामस्थांना एकच विनंती आहे की स्वच्छता ही एक दिवसाची मोहीम नसून ती आपल्या रोजच्या जीवनशैलीचा भाग असली पाहिजे। आपले घर, अंगण, रस्ता आणि परिसर स्वच्छ ठेवा, शौचालयाचा नियमित वापर करा, कचरा योग्य ठिकाणी टाका व इतरांना स्वच्छतेसाठी प्रेरित करा। स्वच्छ गाव निरोगी, सुंदर, समृद्ध गावची खरी ओळख होते।
3: बरोबर बरोबर, खूप खूप धन्यवाद गणेशजी, तुमची जी माहिती दिली आपण ती खूप महत्वाची माहिती आम्हा सर्वांना दिली आणि आम्हाला विश्वास आहे की तुमचे विचार सगळ्यांना स्वच्छतेसाठी प्रेरित करतीलच। धन्यवाद। धन्यवाद सर।
6: सुनते रहिए रेडिओ मन भवन 90.8 FM, ऑलवेज हार्ट टचिंग।
2: सही कह रही हो स्वच्छिका, मैं जब छोटा था ना गांव के स्कूल में जाता था तो वहां पर हमारे गुरुजी हमको स्वच्छता की बहुत सारी छोटी छोटी बातें सिखाते थे और बाल मन में पड़े हुए प्रभाव के बाद आज मैं सक्रिय होकर इस आंदोलन में सहयोग दे रहा हूँ।
3: ओ, तुम गांव के स्कूल में ही पढ़े हो?
2: हाँ, मेरी सारी शुरुआती शिक्षा गांव में ही हुई है और इसीलिए मैं स्वच्छ भारत अभियान मिशन ग्रामीण के लक्ष्य पर एक स्वच्छाग्रही की तरह काम कर रहा हूँ। स्वच्छता को हम सबका स्वभाव और संस्कार बनाने में और बनाए रखने में और लोगों को जागरूक करने की कोशिश कर रहा हूँ।
3: एक बात और, स्वच्छ भारत मिशन ग्रामीण की ये योजना हर स्तर, राज्य, जिला और ग्रामीण पर स्वच्छता समितियों का गठन कर स्वच्छता का कार्य सुनिश्चित किया जाता है तथा ग्राम स्तर की जल एवं स्वच्छता समिति स्वच्छता संबंधी काम जैसे शौचालय निर्माण, व्यवहार परिवर्तन अभियान और ODF प्लस मॉडल सत्यापन की तैयारी जैसे कई दायित्वों का निर्वहन करती है।
2: बस बस, मैं सब समझ गया। तुमको बताऊं, वह किरण दीदी जो अभी आई थी ना हमारे नुक्कड़ नाटक में,
3: जी हाँ,
2: वह भी ग्राम स्तर पर जल एवं स्वच्छता समिति की सदस्य है।
3: मैं सब समझ गई।